0: આપણે કથાહાથ ડોક્ટર પરીક્ષિત ફેગડે, સિદ્ધિવિનાયક ક્લિનિક, બેલા કે ફૂલ.
1: મણકે દુખી સાથી ડોક્ટર પરીક્ષિત ફેગડે યાંસે ઉપચાર ઘ્યા. 100% ખાતરીશીર આણી ચાંગલે ઉપચાર આહેત. સંપર્ક 95 95 24 25 59.
2: નમસ્કાર, જીતેન્દ્ર ઘોડકે સરાફાન કડીલ. શ્રી ગજાંત લક્ષ્મી અંગઠીલા યા વર્ષી અભૂતપૂર્વ પ્રતિસાદ મળાલ્યામુળે ચાંદી આણી તાંબ્યાચ્યા અંગઠ્યાંચા સ્ટોક સંપત આલા આહે.
3: પંચધાતુ મધ્યે મોજક્યા અંગઠ્યા ઉપલબ્ધ આહેત. તેવા આપણ આજચ શ્રી ગજાંત લક્ષ્મી અંગઠી બુક કરું, નિરાશા ટાળાવી.
2: જીતેન્દ્ર ઘોડકે સરાફ, બિઝીલેન્ડ બિલ્ડિંગ, કુમઠેકર રોડ, પુણે.
3: ફોન 93 56 360 175.
0: શૈલેન યાંચં ગીત આહે, સંગીત દિલંય સલીલ ચૌધરી યાંની, સ્વર આહે મુકેશ યાંચા, આણી ચિત્રપટ મધુમતી.